सभी का पहले कार्यक्रम शुरू नारे सभी श्रोता ले डॉक्टर सुभाष मोहन स्नेही तरफ का नमस्कार। तेरा आज की कार्यक्रम दे मारे नई ताजी लाणी मारे आस पड़ोस दे के लाग दो दो केणा मौसम बण दो आ बाचा भक्ति जो टाइम आ और एबे मक्की ए बुआइयो या दाना रूम रो टाइम भी आंदो लाग दो आ એણે વક્ત દી આમાં કેણ કે આપણે કામકાજ શરૂ કરને ચાહી ઓર કેણી કેણી સમસ્યા મારે સાથી ભાઈ સાથી લ્યા તેથી બાદ ગલબાત કરની બડી ભાઈ જરૂરી હા આજ કે કાર્યક્રમ માધ્યમ કે જણ મારે સિંચાઈ સંસાધન હોવા પ્રાણે વક્ત દી કુલે હતી તો આજ કે વક્ત લોગ બાગવાની ક્ષેત્ર દે આગુ જ્યાદા બોલને લાગ રહ્યા પરંતુ સિંચાઈ સંસાધન જણે હમાગે મોજૂદ આ તેથે સહયોગ કે આજ કે વક્ત દે ભી મારે લોગ ખેતીબાડી કામ કરા રોપ પહેલા ઓર એસાથી મારે જીવનચર્યા બિતાલા ઓર જણે મારે બાગવાની કામ આ સેવ પલમ લૂચે એથે ફસલ એવે તૈયાર હોઈ દે શાડી ખુરમાની મારે તૈયાર હોઈ દે અમે તો આજ કે કાર્યક્રમ શરૂઆત મારે જણ કી એક શુભલે લોકગીત અસી હમ કરને સૌક પહેલે આજ કે કાર્યક્રમ દે મારે કલાકાર રામલાલ ભારતી સૌક પહેલે શુણો તમે રામલાલ ભારતી અવાજ દે આવું આપણી દેશી આપણી દેશી પ્રસ્તુતિ તો જરૂર જો તમકા જો પ્રસ્તુતિ આછી લાગે તેથી બાદ જરૂર અમારે ચિઠ્ઠી પત્રીય માધ્યમક ભી સંપર્ક કરો તો લે આ સૌક પહેલે રામલાલ ભારતી અવાજ દે શુભલી લોકસ્તુતિ મજા